વેલકમ બેક, ટ્યુન કરીશંતિ 100.4 આકાશવાણી એફએમ રેનબો કહુંછંતિ દિલ સે દિલ તક સ્ટુડિયો સે પાખરે આપણ મને સમસ્તે અપેક્ષા કરીકી બસીછંતિ જે કેતેબેળે સ્ટાર્ટ હીજબે આપણ માનંકર આ મોરો કથા કહીવાર સિલસિલા મને ડાયલ ઇન લાઇફ ચિટચાટ રો કાર્યક્રમ તબે યસ દેખંતુ સમય દે દેલાની ઇશારા જે સ્ટાર્ટ કરીવાકુ પડિબો આપણ માનંક સહિત ડાયરેક્ટ કનેક્શન રો એ સિલસિલા કુ મને ડાયલ ઇન લાઇફ ચિટચાટ કુ આજે ડાયલ ઇન લાઇફ ચિટચાટરે કોણ અછે અછે એઈ રવિવાર સહિત જોડા કિછી કથા જાહાકુ આપણ ખૂબ મિસ કરુછંતિ તારિ વિષયરે આજે ભાવર હબ વિનિમય સમયર પસાપાલીર ખેળરે એ જીવન અતીત વર્તમાન ભવિષ્યતર ગોટે સુંદર બ્લેન્ડ બા સમન્વય એઈ પથરે આમે છાડી આસીથિબા કથા ગુડાક સ્મૃતિ હેકિ રહીજાઉછી જાહા હોઉછી જાહા ઘટુછી સે વર્તમાન આમ પાઇ અનુભૂતિ આઉ આગકુ કોણ હબ આગામી પથરે કોણ કોણ આમપાઈ વેટ કરીછી સે સબુ ગોટે રહસ્ય ભરા ભાગ્યર પેઢીર ભીતરે લુચિકી રહીછી કેબે કેબે આમે ચિંતારે પડી જાઉછે કેબે પુણે ઉઠુછે નૂઆ વિશ્વાસર સહિત આગકુ બઢુછે કિંતુ યારિ ભીતરે ખુશીરે કટીથિબા કિછી મુહૂર્ત બીતી જાઇથિબા પથરે કિછી સેમિતિ સંપર્ક એમિતિ સમય એમિતિ મુહૂર્ત આઉ તા સહિત જોડા આમર મનર ખુશીર કિછી કારણ આમકુ ଏହି ଜୀବନର ପୃଷ୍ଠା ଓଲଟି ଗଲା ପରେ ବି ଭାରି ମନେ ପଡ଼େ ଆଉ କେବେ କେବେ ଇଚ୍ଛା ହୁଏ ଯଦି ସମ୍ଭବ ହୁଅନ୍ତା ସମୟରେ ଚକ ପୁଣି ଥରେ ବୁଲି ଯାଆନ୍ତା କି ମୁଁ ସେ ସମୟ ପାଖରେ ଟିକେ ପହଞ୍ଚି ଯାଆନ୍ତି କିଛି ସମୟ ପାଇଁ ସେ ମୁହୂର୍ତ୍ତ ଗୁଡ଼ାକ ପୁଣି ଥରେ ଆହା ଜିଇ ଦିଅନ୍ତି କି ଏମିତି ଆପଣଙ୍କର ବି ଇଚ୍ଛା ହଉଥିବ ନା କେବେ କେବେ ତା ସହିତ ମୁଁ ଯୋଡ଼ି ଦେଇଛି ଆଜିର ଏଇ ରବିବାରର କଥାକୁ ମାନେ ରବିବାର ମାନେ ଛୁଟିର ଦିନ ଛୋଟବେଳୁ ଆପଣ ଜାଣିଛନ୍ତି ରବିବାର ମାନେ ଆମ ଅନେକ ଖୁସିର କାରଣ ତା ସହିତ ଯୋଡ଼ା ରବିବାର ମାନେ ଟିକେ ଖେଳ ହବ ରବିବାର ମାନେ ଟିକେ ସ୍କୁଲ ନାହିଁ ପାଠପଢ଼ାରୁ ଟିକେ ମାନେ ଆମକୁ ମୁକ୍ତି ମିଳିଯିବ ଏବଂ ତା ସହିତ ଯଦି ଆପଣଙ୍କ ଘରେ ଆପଣଙ୍କର ବାପା ମା ସବୁ ଅଫିସ କାମରେ ବହୁତ ବ୍ୟସ୍ତ ଥିବେ ରବିବାର ଆପଣଙ୍କୁ ଟିକେ ସମୟ ମିଳିଯିବ କୁଆଡ଼େ ବାହାରକୁ ବୁଲାବୁଲି କରିବାକୁ ଯାଇପାରିବେ ଏବଂ ରବିବାର ସହିତ ଯୋଡ଼ା ଏମିତି ଅନେକ ସାଙ୍ଗସାଥୀଙ୍କର ମସ୍ତି ଏବଂ ଅନେକ ଗୁଡ଼ିଏ କଥା ରବିବାର ଟିକେ ସିନେମା ଦେଖି ହେଇପାରିବ ଖେଳ ହେଇପାରିବ ଏମିତି ବହୁତ ଗୁଡ଼େ କଥା ତାହେଲେ ରବିବାର ଛୋଟବେଳର ରବିବାର ପିଲାବେଳର ରବିବାରରେ ଆପଣ ଏମିତି କଣ କାମ କରୁଥିଲେ ଯାହା ବର୍ତ୍ତମାନ ଆପଣ ଚାହିଁଲେ ବି କରିପାରୁନାହାନ୍ତି ଏବଂ ବହୁତ ମିସ୍ କରନ୍ତି ସେଇ

0: સાથે વેલકમ બેક, ટ્યુન કરીને 100.4 આકાશવાણી એફએમ રેનબો કહુચંદ દિલ સે દિલ તક સ્ટુડિયો ઘંટારે વર્તમાન સમય ઇશારા દેખ કહિલાણી ટિક ટિક ટિક ટિક હેકે સમય જાઉચી હવા પઈ 7ટા એવં 7ટા એવં આજ હોચી રવિવાર તમને આપણ માનક પઈ ગોટે સ્પેશિયલ સ્પોન્સર્ડ પ્રોગ્રામ અમર આકાશવાણી એફએમ રેનબો પરિવાર તરફ આપણ માનક પઈ કથારે મિતરે સ્પોન્સર્ડ પ્રોગ્રામ પ્રાયોજિત કાર્યક્રમ કથારે કથારે ગીતરે ગીતરે આપણ મને સુણવા પઈ ચાહીબે નિશ્ચય Stay tuned, ખુબ શીઘ્ર આરંભ કરીબુ એ પ્રાયોજિત કાર્યક્રમ કથારે કથારે ગીતરે ગીતરે
1: એહી કાર્યક્રમર પ્રાયોજક હેઉછંતે ભારત મસાલા શ્રોતાબંધુ આજે આઉ એક સંધ્યારે ભારત મસલા પ્રસ્તુત કથારે કથારે ગીતરે ગીતરે કાર્યક્રમકુ સાથીરે ધરી આમે પહોંચી સારીછુ આજે 13મ અધ્યાયરે આપણક સાથીરે મુ આરજે નળીની સાથીરે અછંતી આપણ મને